नमस्कार, सुप्रभात। FM बैंड 102.4 मेगाहर्ट्ज पर विविध भारती मनोरंजन प्रसारण सेवानों आ राजकोट केंद्र छे। आजे छे अधिक ज्येष्ठ मासनी वद 12 तिथि, विक्रम संवंत 2082, जे अनुसार आजे छे 11 जुलाई ईस्वीसन 2026 शनिवार। અત્યારે સવારના 5:57 થઈ છે। આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત છે। પ્રસારણના આરંભે મંગલ સ્વર।

નિર્માતા દિગ્દર્શક બિમલ રોયે અનેક ફિલ્મો બનાવી, પરંતુ આ કાર્યક્રમમાં આપણે સમયનું ધ્યાન રાખતા એમની 12 ફિલ્મોનો ઉલ્લેખ કરીને એ ફિલ્મોના ગીતો સાંભળીશું. આ ક્રમમાં હવે પછીની ફિલ્મની વાત. બિમલ રોયે ગાયક અને અભિનેતા કિશોર કુમારને નાયક રૂપે લઈને ફિલ્મ બનાવી હતી નોકરી. સામાજિક સમસ્યાને કથાનો વિષય બનાવતા એમણે આ ફિલ્મમાં બેરોજગારી અને યુવાઓના પારિવારિક અને આર્થિક સંઘર્ષને રજૂ કર્યો. બહેનના લગ્ન કરવાના અરમાન, માતાની સેવા કરવાની ઈચ્છા અને પ્રેમિકાને જીવનસાથી બનાવવાના સપના જોતા બેરોજગાર યુવક રતનની કથા છે ફિલ્મ નોકરી. સાંભળીએ શૈલેન્દ્રનું રચેલું, સલીલ ચૌધરીનું સ્વરબદ્ધ કરેલું અને કિશોર કુમારે ગાયેલું નોકરી ફિલ્મનું ગીત.

નિર્માતા દિગ્દર્શક બિમલ રોયે બંગાળી લેખક શરદચંદ્રની નવલકથાઓ પરથી ત્રણ ફિલ્મો બનાવી, પરિણીતા, બિરાજબહુ અને દેવદાસ. આપણે વાત કરીએ ફિલ્મ દેવદાસની. 1955માં બિમલ રોયે દેવદાસ બનાવી એના 20 વર્ષ પહેલા ન્યૂ થિયેટર્સ દ્વારા બનાવેલ દેવદાસમાં બિમલ રોય કેમેરામેન હતા. તે વખતે જ એમના મનમાં પોતાના કળા કૌશલ પ્રમાણે દેવદાસ બનાવવાનો વિચાર અંકુરિત થઈ ગયો હતો.

શક્ય છે નાયકની જેવી સ્થિતિ છે એવી જ નાયિકાની પણ છે. એ પણ આવનારી સાંજે વીતેલી સાંજની સ્મૃતિ વાગોળે છે. મનમાં અને હૃદયમાં જે નવી અનુભૂતિ થઈ રહી છે એને અનોખી લાગે છે, એવી જે પહેલા ક્યારેય નહોતી થઈ. એને લાંબા સમય સુધી આ મનસ્થિતિમાં રહેવાનું ગમવા લાગે છે અને માગે છે કાવ્યની કોઈ એવી પંક્તિ જે એના વિશે વાત કરે, કોઈ એવું ગીત જે એની અનુભૂતિને વાચા આપે. હા, આવી અનુભૂતિને વાચા આપતું એક ગીત છે ઇમ્તહાન ફિલ્મનું, લતા મંગેશકરના સ્વરમાં. શબ્દ રચના છે મજરૂ સુલતાનપુરીની, સંગીત રચના છે લક્ષ્મીકાંત પ્યારેલાલની.

વિવશતા અને લાચારી ક્યારેક એક વ્યક્તિની તો ક્યારેક બીજી વ્યક્તિની, પરિસ્થિતિને પરવશ થવું પડે ક્યારેક નાયિકાએ તો ક્યારેક નાયકે, પણ બંનેની સાંજ તો વીતે છે એક સરખી રીતે એકાકી અવસ્થામાં. અનુભૂતિ તો બંનેની એક સરખી છે. પ્રતીક્ષાને અંત આપવાની ઉત્સુકતા સાંભળીએ મહાલક્ષ્મીના સ્વરમાં. ગીત છે નિદા ફાઝલીનું, સંગીત છે એમ એમ ક્રીમનું, ફિલ્મ છે સુર.

0: ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યા સુહાવણી સાંજના સમયની કેટલીક વાતો અને એને અનુરૂપ ગીતો પર આધારિત કાર્યક્રમ સાંધ્ય વેળા। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો। નમસ્કાર।
1: વિશેષ જયમાલા પેશ હૈ બસ કુછ હી દેર મેં।
0: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री।

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઢલતી જાય રાત, એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં અને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.